0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઈરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને એનડીએ સરકાર તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કાર્યરત છે તેનો તેમને ગર્વ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દાયકામાં શાસન સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સરકારના પ્રયાસો, તકો, વધુ સારી માળખાગત સુવિધા, સુધારેલી જાહેર સેવાઓ, સસ્તી આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છ શહેર અને રોજિંદા જીવનમાં બોજ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે અને અલનિનોની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. આજે નવી દિલ્હીમાં માઇન્ડ માઇન સમિટમાં બોલતા તેમણે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે ખરીફ પાકની મોસમ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે. તેમણે માહિતી આપી હતી કે આગામી રવિ સિઝન માટે ખાતરનો પુરવઠો આ વર્ષે નવેમ્બરથી શરૂ થશે. ફ્રાન્સના શહેર એવિયનમાં આજથી 52મી G7 સમિટ યોજાશે. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ઇટાલી સહિત G7 દેશોના નેતાઓએ અમેરિકા અને ઈરાને તેમના 107 દિવસના યુદ્ધને સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના કરારને અંતિમ સ્વરૂપ આપતા કરારનું સ્વાગત કર્યું છે. એક સંયુક્ત નિવેદનમાં આ નેતાઓએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને બિનશરતી અને અમર્યાદિત સ્વતંત્રતા સાથે તાત્કાલિક ફરીથી ખોલવું જરૂરી છે. દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો આજથી G7 દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કરશે, જેમાં અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. તેમજ યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના પ્રમુખો પણ સામેલ થશે. ભારત, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, કેન્યા અને ઇજિપ્તને ભાગીદાર દેશો તરીકે સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. યુક્રેન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને પણ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: फ्रांस की अध्यक्षता में हो रहे 52वें G7 शिखर सम्मेलन के लिए कुछ प्राथमिकताएं तय कर दी गई हैं। इनमें आर्थिक असंतुलन को कम करना,

0: साझा विकास को बढ़ावा देना और अंतर्राष्ट्रीय साझेदारियों को नया स्वरूप देना शामिल है। इसके अलावा महत्वपूर्ण और खनिज आपूर्ति श्रृंखलाओं को अधिक मजबूत बनाने, ऑनलाइन प्लेटफॉर्म पर नाबालिगों की सुरक्षा सुनिश्चित करने तथा प्रमुख भू राजनीतिक संकटों के समाधान पर भी चर्चा होने की उम्मीद है। प्रधानमंत्री नरेंद्र मोदी इस शिखर सम्मेलन में हिस्सा लेने के लिए कल एवियान पहुंचेंगे। प्रधानमंत्री फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के निमंत्रण पर एवियान आएंगे, क्योंकि इससे प्रधानमंत्री नरेंद्र मोदी को विश्व नेताओं के साथ ऐसे मुद्दों पर चर्चा करने का महत्वपूर्ण अवसर मिलेगा जो न केवल भारत बल्कि पूरे ग्लोबल साउथ के लिए अहम है। उल्लेखनीय है कि G7 शिखर सम्मेलन में यह भारत की 13वीं भागीदारी होगी, जबकि प्रधानमंत्री नरेंद्र मोदी लगातार 7वीं बार इसमें हिस्सा लेंगे। G7 शिखर सम्मेलनों में भारत की नियमित भागीदारी, वैश्विक शांति, सुरक्षा और विकास से जुड़ी चुनौतियों के समाधान में नई दिल्ली की भूमिका और योगदान को मिल रही बढ़ती वैश्विक मान्यता को दर्शाती है। अंकित कुमार, आकाशवाणी समाचार, एवियान, फ्रांस।
1: सर्वोच्च अदालत समक्ष अयोध्या में श्री राम जन्मभूमि मंदिर में आपवामां आवेला दान अने प्रसादना दुरुपयोगना आरोपों पर एफआईआर नोंधवा अने अदालतना निरीक्षण हेठळ तपास करवा माटे अरजी करवामां आवी छे। मुख्य न्यायाधीश सूर्यकांतने संबोधीने करवामां आवेली आ अरजी एडवोकेट ऑन रेकॉर्ड अनूप प्रकाश अवस्थीए दाखल करी छे, जेमां सर्वोच्च अदालतनी सीधी देखरेख हेठळ सीबीआई जेवी अग्रणी तपास एजन्सी द्वारा स्वतंत्र तपासनो आदेश आपवा अपील करवामां आवी हती। अरजीमां કહેવામાં આવ્યું છે કે રામ મંદિર સાથે જોડાયેલા દાન ભંડોળની કથિત અનિયમિતતાઓ, દુરુપયોગ અથવા ચોરી થવાના તાજેતરના અહેવાલોએ ભારત અને વિદેશમાં ભક્તોમાં ચિંતા પેદા કરી છે। ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરતી અરજીમાં સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસના નિર્દેશ સહિત દાન કરાયેલા ભંડોળના સંગ્રહ, હિસાબ, કસ્ટડી, સંચાલન અને મંદિર દ્વારા પ્રાપ્ત દાનના વિતરણને લગતા તમામ પાસાઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે દેશના મધ્યમ વર્ગને આર્થિક સુરક્ષા, સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નવીને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક નીતિઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં આવકવેરા સુધારા દ્વારા કર રાહત અને GST દ્વારા કર પ્રણાલીમાં પારદર્શિતાનો સમાવેશ થાય છે। તેમણે ઉમેર્યું હતું કે ઉજ્જવલા યોજના, જળજીવન મિશન અને સ્વચ્છ ભારત જેવી પહેલોએ નાગરિકો માટે મૂળભૂત જીવન સુવિધાઓ પણ સુલભ બનાવી છે। કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ઉજવણી થશે। નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ રાખવામાં આવી છે, જે આધુનિક યુગના સૌથી મહત્વપૂર્ણ પડકારોમાંનો એક છે। તેમણે ઉમેર્યું હતું કે યોગ લોકોને વૃદ્ધાવસ્થામાં સક્રિય, આત્મનિર્ભર અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।
2: इस वर्ष देश भर में 100 प्रतिष्ठित एवं आइकॉनिक स्थलों पर IDY 2026 के विशेष आयोजन किए जा रहे हैं। यह पहल भारत की सांस्कृतिक विरासत, ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी।
1: અમેરિકા અને ઈરાન વચ્ચેની યુદ્ધ વિરામની સંધિની શક્યતાઓ વચ્ચે વૈશ્વિક શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે। ભારતીય શેરબજારમાં પણ સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ હતી। મોટાભાગના શેરોમાં લેવાલીના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ સવારે 1200 અને નિફ્ટી 350 અંક વધ્યો હતો। બીજા સત્ર સુધી આ તેજીનો માહોલ યથાવત રહ્યો હતો। ઉત્તરપ્રદેશના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આજે વાણિજ્યિક વિમાન સેવા શરૂ થઈ। આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ નાયડુએ જણાવ્યું કે દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને હાલમાં 165 થઈ છે। તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1,40,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે। આજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ, જ્યારે લઘુત્તમ તાપમાન 25-27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આગામી 6-7 દિવસ દરમિયાન

0: ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામ, મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. દરમિયાન મરાઠવાડામાં ગરમીની લહેર રહેવાની શક્યતા છે. તુર્કીના અંતાલિયામાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ પોતાનો પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીત્યો છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે રિકવ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બીજો સુવર્ણચંદ્રક મેળવવા બદલ ધીરજ અને તેના સાથી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે યુવા તીરંદાજને આગામી વર્ષોમાં સતત સફળતા અને ઘણા વધુ ગૌરવ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ

યુ અને આઈની વચ્ચે બધા તા પ્રેમના સેતુ સાથે આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુરજરી અને આજે આપની સાથે છે હું તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સહ સ્નેહ નમસ્કાર.

મિત્રો, આમના વાલમને વરસાદ નથી ગમતો, પરંતુ અત્યારે પરસેવે રેબ જેબ થયેલા લોકો અને ઉનાળાના પ્રખર તાપથી ત્રસ્ત થયેલા લોકો ચાતકની આંખે વરસાદ

છવાયું વાદળ ફરતું હોય અને એ આ વરસાદી ગીત સાંભળી જાય અને એને વરસવાનું મન થઈ જાય તો કદાચ તમારા એરિયામાં વરસાદ પડી શકે. ના, વધારે વરસાદી ગીતો નથી અને વરસાદ એ આજનો વિષય પણ નથી. આપણો વિષય તો સાવ જુદો છે, પરંતુ હા, વરસાદને વરસાવવાનો છે ને, એટલે એક ગીતો વરસાદી ઓર બનતા હૈ.

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। मित्रों, केटलीक शाळाओ शुरू थई चूकी छे अने केटलीक शाळाओ आजथी शुरू थशे। नवा चोपड़ा, नवो यूनिफॉर्म, नवा बूट अने हाँ, अत्यारे तो नवा रेनकोट अने नवी छत्री, नवो क्लासरूम, नवा मित्रों, नवा टीचर, एज ब्लेकबोर्ड, चॉक, डस्टर, ये तो जूना जमानामां हतुं। हवे तो बधाना हाथमां लैपटॉप पण आवी गया छे। अने हाँ, प्रयोगशाळा, શાળાની કેન્ટીન, શાળાનું રમતગમતનું મેદાન, શાળાની લાઇબ્રેરી, શાળાની કેન્ટીન, શાળામાં વાગતો ઘંટ, શાળાની પ્રાર્થના, કેટકેટલું યાદ આવે ને આ શાળાને યાદ કરીએ ત્યારે। ખાસ તો પેલો શાળાનો બાંકડો જેના પર બેસીએ આપણા મિત્રની સાથે અને સાથે સાથે ભણતા હોઈએ। કોઈ સંચાથી પેન્સિલ છોલતું હોય, કોઈ રબરથી ઇરેઝ કરતું હોય, અરે કેટલા તોફાન, કેટલી મસ્તી। તો બસ આ છે આજનો વિષય। તો મિત્રો, આજે આપે મને જણાવવાનું છે આપની શાળાઓ વિશે। આપની શાળાઓ કેવી હતી, આપની શાળાનો ગણવેશ કેવો હતો, આપના પ્રિય શિક્ષક કોણ હતા, આપને કયો વિષય ગમતો, કયો વિષય નહોતો ગમતો, કયા ટીચર ખૂબ ગમતા, કયા ટીચર નહોતા ગમતા, આપની શાળામાં ખાસ શું હતું, આપની શાળાની કેન્ટીનમાં શું મસ્ત બનતું, અને હા, પ્રયોગશાળામાં કયા કયા પ્રયોગો કરાતા, લાઇબ્રેરીમાં કઈ કઈ ચોપડીઓ વાંચી હતી, બસ બધું જ જણાવવાનું છે। નંબર છે 0224515413, 0224515413।

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। मित्रों संजय भाई दर्शन नो फोन हतो अने एमनू केवू छे के एटली बधी शाळाओ बदलीने शाळा हमेशा प्रिय ज रही छे। पीटीना शिक्षक खूब डिसिप्लिन वाला खूब कड़क एटले पीटीना सर हमेशा याद रह्या। तो जयश्रीबेन नो केवू छे पीटी जराय गमतुं नहोतुं हा, कसरत करो व्यायाम करो આજે નથી ગમતું ને ત્યારે નહોતું ગમતું। તો હંસાબેન ઠાકરનું કહેવું છે કે તેઓ અરવલ્લીમાં ભણ્યા અને ત્યાં પહેલાં 1-4 સુધી બીજી સ્કૂલ, 5-7 સુધી બીજી સ્કૂલ, પછી 7 પછી બીજી સ્કૂલ, એમ 3-4 સ્કૂલ એમણે પણ બદલી અને એ વખતે નવું નવું અંગ્રેજી શરૂ થયું હતું। હવે આ અંગ્રેજીની ત્યારે તેઓ મજાક ઉડાવતા કારણ કે ત્યારે એમને ખબર નહોતી કે આગળ જતાં આ જ અંગ્રેજી તમને આવડવું કેટલું જરૂરી બની જવાનું છે। એ વખતે જો ભણ્યા હોત ને તો આજે ઉદ્ધાર થયો હોત, આવું કંઈક હંસાબેનનું કહેવું છે। તો મિત્રો

પીટીના સરની વાત થઈ, શાળાની વાત થઈ, તો કાંચનબેનનું એવું કહેવું છે કે શાળાની પ્રયોગશાળા એમને ખૂબ ગમતી. કાચના ચંબુઓ, હાડપિંજર હોય, લિટમસ પેપર હોય અને નવા નવા પ્રયોગો કરવાના હોય એ એમને બહુ ગમતું, પરંતુ ઇતિહાસ જરાય ગમતો નહીં. ઇતિહાસ એટલા માટે ગમતો નહીં કારણ કે ઇતિહાસમાં જુદી જુદી સાલો યાદ રાખવાની હોય. કયો રાજા કઈ સાલમાં આવ્યો, કઈ સાલમાં એણે આક્રમણ કર્યું, કઈ સાલમાં એ ભારત છોડીને જતો રહ્યો, એટલી બધી સાલો યાદ રાખવાની હોય ને, એટલે ઇતિહાસ જરાય ગમતો નહોતો.

મિત્રો, ભરતભાઈ દરજીનો ફોન હતો અને એમણે કહ્યું કે એમણે 1-10 ધોરણ સુધી 6 વાર સ્કૂલ બદલી. એમણે નહોતી બદલી, હા, કારણ કે એ તો બહુ નાના હતા. પરિસ્થિતિઓ એવી થઈ કે પહેલાં ધોરણમાં સ્કૂલ બદલવી પડી, બીજા ધોરણમાં જ્યાં એડમિશન લીધું એ સ્કૂલ બંધ થઈ ગઈ. આમ કરતાં કરતાં 1-10માં એમને 6 વાર સ્કૂલ બદલવી પડી. તો ગુલાબભાઈ શાહનો ફોન હતો અને એમણે કહ્યું કે અંગ્રેજી શરૂ થયેલું અકબર આ શબ્દની સ્પેલિંગ ખોટી લખી, એટલે ગુલાબભાઈ શાહ અને નરેન્દ્રભાઈ ચાવડા વિદ્યાર્થીઓને અંગૂઠા પકડવા પડ્યા હતા. અને નરેન્દ્રભાઈ ચાવડા એટલે આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના ચેરમેન. અકબર શબ્દની સ્પેલિંગ નહોતી આવડી, એટલે આજે એ વસ્તુ યાદ કરીને, જે ત્યારે તેઓ 6ઠા ધોરણમાં હતા, એ વસ્તુ યાદ કરીને ગુલાબભાઈ શાહ અત્યારે ખૂબ હસી રહ્યા હતા અને એમને ખૂબ ગમત પડી કે આવા એ દિવસો હતા. તો મિત્રો, આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, સંસ્કૃત ભાષાના શિક્ષિકા એટલા બધા તો કડક હતા કે તમને સુભાષિત કે શ્લોક ન આવડે ને એટલે સીધો કાન પકડીને મરોડતા. અને એટલે મનીષાબેનનું એવું કહેવું છે કે તેઓ છેલ્લી બાંકડીએ બેસતા જેથી એમનો વારો જ ન આવે. એમનો વારો આવે ત્યાં સુધીમાં સંસ્કૃતનો વર્ગ પૂરો થઈ જાય. આવી ટ્રીક એમણે અપનાવી હતી, પરંતુ એકવાર તેઓ સપડાઈ પણ ગયા હતા અને એમનો કાન પણ આ સંસ્કૃત શિક્ષિકાએ વરોડ્યો હતો. મિત્રો, તો બીજા એક બેનનું એવું કહેવું છે કે એમને ટીચર્સ ડેમાં ટીચર જે બનાવતા 5 સપ્ટેમ્બરે એ બહુ ગમતું, કે પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓ જ ટીચર બનીને તે દિવસે શીખવે અને ક્લાસના ટીચર છેલ્લા બાંકડા પર બેઠા હોય અને તમે કેવું ભણાવી રહ્યા છો એ મોનિટર કરતા હોય. અને મોનિટર બનવું તો કોને ન ગમે. મનીષભાઈનું કહેવું છે કે ગણિત એમનો પ્રિય વિષય, આંકડાઓથી રમવું ખૂબ જ ગમે અને કોઈ પણ પ્રોબ્લેમ હોય એ એવી એવી ટ્રીક શોધી લાવતા કે એ પ્રોબ્લેમ ગણિતના દાખલો એ તરત સોલ્વ કરી નાખતા. એટલે જેમને પણ ક્લાસમાં ગણિત ન આવડતો ને એ બધાના એ હીરો હતા. એટલે પ્રોબ્લેમ લઈને ગણિતના દાખલાનો બધા એમની પાસે આવતા અને એ ગણિતનો દાખલો તરત જ સોલ્વ કરીને આપતા. મિત્રો, વાતો ચાલી રહી છે શાળાની, તો આપની શાળા વિશે આપ મને જણાવી શકો છો. આપના શાળાના નિયમો કેવા હતા, ટીચરો કેવી હતી, વિદ્યાર્થીઓ કેવા હતા અને શાળામાં શું પ્રિય હતું એ પણ આપ મને જણાવી શકો છો. અમારો નંબર છે 0224515414, 0224515415.

मित्रों सूरत थी पीयूष भाई मेहता नो फोन हतो अने एमनो केवू छे एक थी दस धोरण में एमने सात वार स्कूल बदली हती अने एमनो केवू हतो के गणित अने विज्ञान विषय में तेओ खूब होशियार हता। वगर ट्यूशन तेओ हमेशा पहला आवता, सौथी वधुमां वधु मार्क गणित अने विज्ञान में आवता अने टीचर तमने चेप्टर भणावे ए पहला तेओ घरे थी ज बधी ज तैयारी करीने जता अने शिक्षक ज्यारे भणावे त्यारे तेने एवो रिविजन तरीके लेता। तो डॉक्टर पीयूष गांधीनो फोन हतो बोरीवली थी अने एमनुं केवू छे ज्यारे चौथा धोरणमां हता त्यारे ओपेरामां म्युनिसिपल स्कूलमां तेओ भणता हता अने बधाने गिल्ली दंडा रमवानो खूब शौक, એટલે ઘેલું હતું એમ કહીએ તો પણ ચાલે, એટલે સ્કૂલની બાજુના કમ્પાઉન્ડમાં બધા જ ગિલ્લી દંડા રમવા જતા રિસેસમાં। હવે એકવાર એવું બન્યું કે રિસેસમાં બધા જ બાળકો ગિલ્લી દંડા રમવા બાજુના કમ્પાઉન્ડમાં પહોંચી ગયા। રિસેસનો ઘંટ પૂરો થયાનો વાગ્યો એ એમને કોઈને ખબર જ ન પડી। એક વિદ્યાર્થી એવો હતો જે શાળામાં બેઠો હતો। શિક્ષક આવ્યા રિસેસ પછી અને એમણે પૂછ્યું કે બધા બાળકો ક્યાં ગયા, ત્યારે પેલા બાળકે કહ્યું કે બધા બાજુના કમ્પાઉન્ડમાં ગિલ્લી દંડા રમી રહ્યા છે। એટલે પેલા શિક્ષકે એમને દોડાવ્યો અને કહ્યું કે જા બધાને બોલાવી લાવો। જ્યારે બધા જ બાળકો આવ્યા ત્યારે શિક્ષકે બધાને બેન્ચ ઉપર ઊભા રહેવાની શિક્ષા કરી હતી। તો જતીનભાઈ દરજીનું એવું કહેવું છે કે અમારો કાળ ખૂબ સારો હતો કે અમે ભણી ગયા, અમારું શિક્ષણ તો ગામડે થયું, નહીં તો આજે જે હરીફાઈ શિક્ષણમાં છે, દરેકે દરેક મા બાપ દરેકે દરેક વાલી એવું ઈચ્છે કે બીજાના બાળક કરતાં પોતાનું બાળક આગળ વધે, એટલી કોમ્પિટિશન બાળકોની વચ્ચે વધી ગઈ છે અને બાળકો કરતાં મા બાપની વચ્ચે વધી ગઈ છે। તો કવિતાબેનનું કહેવું છે કે એમને પરીક્ષા જરાય નહોતી ગમતી, એમને એવું થતું કે આખું વર્ષ મહેનત કરે બાળક ત્યારબાદ એમને એમને એમ પાસ કરીને બીજા વર્ગમાં મોકલી દેવા જોઈએ, આ પરીક્ષા શા માટે લેતા હશે, પરીક્ષાનું પેપર લેવું લખવું જરાય ન ગમતું। અને પરીક્ષા ચાલતી હોય અને બીજા વિદ્યાર્થીઓ જ્યારે સપ્લિમેન્ટરી માંગે અને ત્યારે એમણે એક પણ પ્રશ્નનો જવાબ લખ્યો ન હોય એટલે એમની હૃદયની ધડકન વધી જતી, એટલે એમને પરીક્ષા જરાય નહોતી ગમતી। તો મિત્રો આપ પણ આપના અનુભવો મને જણાવી શકો છો, નંબર છે 02245154134, 02245154135। અને હા, અમારા નામ હું ભૂલી રહી છું, હા કેતનભાઈનો ફોન હતો અને એમણે કહ્યું કે એમને પિકનિક ખૂબ ગમતી, શાળામાં જવા કરતાં જ્યારે પિકનિક જતી એ એમને ખૂબ ગમતું અને પિકનિકમાં પોતાના વાલી એમને મોકલે એ માટે એમને મનાવવા એ પણ એક મોટો ટાસ્ક હતો, કારણ કે હંમેશા એ લોકો એવું જ કહેતા ત્યાં શું જવાનું, ત્યાં કંઈ જવાય, એના માટે કંઈ પૈસા ખર્ચાય, આપણે એમને એમ ફરી આવશો ને, અરે ત્યાં આપણે ગયા વર્ષે જ તો ગયા હતા। એટલે પિકનિકમાં બાળકોની સાથે જવું છે, મારા મિત્રોની સાથે મજા કરવી છે, આ વાત માતા પિતાના ગળે ઉતારવો એ એમના માટે મોટો ટાસ્ક હતો। આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે।

મિત્રો, રીટાબેનનો ફોન હતો અને રીટાબેને કહ્યું કે રિસેસ બહુ ગમતી. રિસેસ પડે ને એટલે કોના ટિફિનમાંથી આજે શું નીકળવાનું છે. મારા ટિફિન તો કોઈકને આપી દઈશ, આ બીજાના ટિફિનમાંથી હું કંઈક ખાઈ લઈશ. અને પેલો બકુલ વેફર લાવ્યો હતો, અને વેફર મને તો એટલા બધા ભાવે ને, એટલે મેં બકુલને કહ્યું મારું આખું ટિફિન તું લઈ લે, પણ મને એક વેફર આપને. એણે બોલો ના પાડી દીધી, મને એકે વેફર ન આપ્યું, અડધુંય ન આપ્યું. અને છે ને ઘરે જઈને મેં મમ્મીને ફરિયાદ કરી, મારે બટાટાના વેફર ખાવા છે. અને મમ્મીએ કહ્યું એમાં રડવાનું ન હોય, કાંઈ વાંધો નહીં, બકુલે ન આપ્યા તો આપણી પાસે છે ને, આપણે બીજા દુકાનેથી લઈ આવીએ. અને મમ્મીએ મને વેફર લઈ આપ્યા, પરંતુ મને તો એ બકુલના ટિફિનના વેફર જ દેખાતા હતા. મને એ પેકેટવાળા વેફર જ ન ભાવે, બકુલના ટિફિનમાં કેટલા સરસ દેખાતા હતા એ વેફર. મિત્રો, આમ રીટાબેન રડવા માંડ્યા ફોન પર શાળાની યાદ કરીને. તમે માનશો, તમને લાગે છે ને હું ખોટું બોલી રહી છું, જરાય નથી ખોટું બોલતી, એકદમ સાચું કહું છું. અને હા, શાળા એટલે સૌથી પહેલાં યાદ આવે એનો ઘંટ. દરેક કલાક, દરેક વર્ગ પૂરો થાય ને એટલે ઘંટ વાગે. શાળાની શરૂઆત પ્રાર્થનાથી થાય, અને ત્યારબાદ હાજર મિસ રીટા, હાજર મિસ વિનોદ, હાજર મિસ હાજર બેન, એમ હાજરી પૂરાય. અને પછી ટાઈમ ટેબલ આપ્યું હોય કે અડધા અડધા કલાકે કયા કયા શિક્ષકો આવશે, પછી રિસેસ અને પછીના વર્ગો. મિત્રો, કેવી મજા આવતી હતી ને આ શાળાની. અને હા, આપને એક વાત કહું, અમારી શાળાની કેન્ટીનમાં છે ને એક લીલાબેન હતા, બહુ સરસ વડાપાઉ બનાવતા. અને એટલા સરસ વડાપાઉને બિચારા બાળકો પોતાનું મન રાખી જ નહોતા શકતા, ઘરેથી ના પાડતા મા બાપ કે રોજ વડાપાઉં ખાવા નહીં. પરંતુ વડાપાઉંની એવી તો સુગંધ આવે કે બાળકો રિસેસ પડે એટલે વડાપાઉંની લારી પર પહોંચી જતા.

મિત્રો, પ્રકાશભાઈ વ્યાસનો ફોન હતો અને એમણે કહ્યું કે જી ડી દેસાઈ એમના સર હતા, જેઓ વિજ્ઞાન પણ ભણાવતા, વર્ગો પણ લેતા અને વિજ્ઞાનમાં તેઓ ખૂબ હોશિયાર પણ હતા.

મિત્રો, નીતાબેનનો પારડીથી ફોન હતો. એમનું કહેવું છે કે એમના પ્રિન્સિપલ જે હતા એ શિક્ષક પેલા હતા, બેન હતા, પ્રિન્સિપલ બેન હતા. એટલે જે બાળકો શાળામાં મોડા આવે ને, એમણે બહુ મોટું ગ્રાઉન્ડ હતું શાળાનું, એમાંથી બોરના ઠળિયા વણવાના, કેળાની છાલ, કાગળના ટુકડા, બધો કચરો વણવાનો. અને એમને લગભગ શાળામાં 3-1 વાર કચરો વણવો પડ્યો હતો. તો મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો રજા. પણ હા, રજા પહેલાં, રજા લેતા પહેલાં મેં તમારે ત્યાં વાદળ મોકલ્યું છે. તમારે ત્યાં જો વાદળ વરસે ને તો એને મારું સરનામું પણ આપજો. હં, એકલા એકલા નહીં ભીંજાતા, મારું થાણાનું સરનામું આપી દેજો. વાદળને થાણા મોકલાવજો, એમને કહેજો કે ત્યાં પણ વરસે. અને આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો હવે રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.